0: સૂચના પ્રસાર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહીન કે ઓખર અગવાઈમાં પ્રસાર ભારતી નવા ઉર્જા ઉદ્દેશ્ય ઔર રચનાત્મક શૈલી કે સંગ કામ કરહી. શ્રી જોશી કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ કે અધ્યક્ષ ઘલો રહી ચુકે હૈ. રાયપુર પોલીસના અંતરરાજ્ય માદક પદાર્થ તસ્કરી કે એક મામલામાં બડકા કાર્યવાહી કરત દિલ્હી લે દૂજે આરોપી લે ગિરફ્તાર કરે હે. મિલે જાણકારી કે અનુસાર નાઇજીરિયા લે માદક પદાર્થ છત્તીસગઢ ભેજે જાત રહીસ. તસ્કર એલા બ્લડ પ્રેશર માપે વાલા મશીન કે ડિબ્બામાં લુકા કે ડિલિવરી કરત રહીન. પોલીસ જાંચમાં પતા ચલે હે કે એક ખેપ પહેલી દિલ્હી પહોંચે જેખર બાદ એલા રાયપુર સમેત દુસરા જગામાં ભેજે જાત રહીસ. પોલીસ હા આરોપી મન કે કબજા લે માદક પદાર્થ ઔર દુસર જીનીસ જપ્તી કરે હે. મામલામાં નેટવર્ક લે જુદે દુસર લોગન મન કે જાણકારી જુટા કે જાંચ કરે જાથે. આખિરમાં પ્રમુખ સમાચાર એક ઘઉં ફેર. કેન્દ્ર સરકાર હા મોજુદા ભૂ રાજનીતિક સ્થિતિ કે બાવજૂદ ઘરેલુ એલપીજી ઘરેલુ પીએનજી ઔ સીએનજી પરિવહન કે 100% આપૂર્તિ સુનિશ્ચિત કરે કે દિન નિર્દેશ. સુશાસન તિહાર કે તહત મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય આજ જશપુર ઔ સરગુજા જિલ્લા કે દૌરામાં નિકલીન આને આને યોજના કે લીન જાણકારી. ઔ ઉપમુખ્યમંત્રી વિજય શર્મા હા કવર્ધા કે કરિયા આમા ક્ષેત્રમાં જંગલ સફારી કે કરે લોકાર્પણ. એખરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.
1: છત્તીસગઢી મેં પ્રાદેશિક સમાચાર અભી હમ આકાશવાણી રાયપુર સે રિલે કર રહે થે. એફએમ બેન્ડ 103.2 મેગાહર્ટ્ઝ પર યે આકાશવાણી કા બિલાસપુર કેન્દ્ર હૈ. સંધ્યા કે 6:20 હુઈ હૈ. લીજીએ પ્રસ્તુત હૈ કાર્યક્રમ ઈમેલ કરે ગીત સુને.